સદી અછંતી આપણને 100.4 આકાશવાણી એફએમ રેનબો કટક સહિત ડાયલ ઇન લાઇવ ચિટ ચેટ સિલસિલા ચાલીછી ગોટે પર ગોટે કોલ આસુછી આમકો આમ શ્રોતબંધ મને આજે કહુંછંતી આમ સતા કનેક્ટ થઈ ગઈ છે સ્માર્ટફોન કોણ કોણ સબ નવા જિનસ શીખી છે તાંકુ આજે છે આ ગોટે કોલ ચલન તો શ્રણીબા કે કરીછંતી આ કોણ કહુંછંતી સે સ્માર્ટફોન તાંકુ કોણ શીખી છે નમસ્કાર કે કોથલે કોટ કોથલે